નમસ્કાર, શ્રોતા હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજનમાં પ્રસારિત થતો. તમે સૌ કોઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ. બધું રંગીન ગીતોની સાથે અને તમે જ્યાં ક્યાંયથી જોડાયો તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે મંગળવાર અને આજની તારીખની વાત કરીએ આજે છે ભાઈ 29 મે સપ્ટેમ્બર અને સ્ટુડિયોની ગણામાં 10:01 થઈ ગઈ છે. તો ચાલો ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લે. કહેવાય છે ને માટલું છે તે માટીનું બને છે ને, અને દીવાની પણ વાત કરીએ તો દીવો પણ માટીના બને છે. જે આપણે દિવાળીમાં જે દીવાઓ યુઝ કરે છે એ માટીનો હોય છે, અને એ જ દીવામાં જ્યારે આપણે એક બત્તી નાખીને નાના મસ્ત દીવામાં બત્તી નાખીને તેલ નાખીને જ્યારે દીવો ઓન કરીએ છીએ તે નાનો મસ્ત દીવો એક નાનકડા ઓરડામાં એટલું બધું અજવાળું દઈ દે છે કે તમને ખબર નથી પડતી કે આ અજવાળોથી એ પૂરો રૂમ થઈ જાય છે ને. એવું જ એક સુંદર મજાનું આપણે કહીએ ને તો, અને માટલામાં પણ જ્યારે આપણે પાણી ભરીએ છીએ તો ગરમીમાં એ પાણી જ્યારે આપણે માટલામાંથી પીએ છીએ તો એ પાણી ઠંડુ હોય છે. એટલા માટે કોઈએ પૂછ્યું કે માટલાને આટલું બધું પાણી કેટલું ઠંડુ હોય છે તમારું, તો ભૂતકાળ એટલે કહેવાય ને માટીના માટલામાંથી આપણને શીખવાનું મળે છે કે પાસ્ટ અને ભવિષ્ય ને ની કોઈની વાતની ગરમી નથી હોતી. તો ચાલો એક સુંદર મજાનું આપણે એક ગીત લઈ લઈએ ભાઈ. જીગદાન ગળવીના અવાજમાં લેવામાં આવેલું કાચી રે માટીનું ખોળિયું.

સ્ટુડિયોની ગઈ વાત 10:08 થઈ ગઈ છે અને હું છું અમિતા અને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ છે આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ ને ગુજરાતી ગીતોની મજા માણતા આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ ભાઈ ગુજરાતી મેશઅપ એલ્બમમાંથી લેવામાં આવેલું.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને હું છું અમિતા અને સ્ટુડિયોની ગ્લોમાં 10:18 થઈ ગઈ છે. તો જ્યારે આપણે વાત કરીએ પ્રેમ અને નફરતની, તો ભાઈ નફરતનું કોઈ અસ્તિત્વ જ નથી હોતું અને પ્રેમની ગેરહાજરીનું કોઈ પરિણામ નથી હોતું. અને જ્યારે આપણે પ્રેમની વાત કરીએ તો પ્રેમ એવી વસ્તુ છે, જ્યારે આપણે પ્રેમ પોતાની જાતને કરતા શીખીએ છીએ ત્યારે જે પ્રેમ આપણે બીજાને આપી શકીએ છીએ. તો ચાલો એક સુંદર મજાનું એવું જ ગીત લઈ લે, તારી મુસ્કુરાહટમાંથી લેવામાં આવેલું 2020 નું ઓન યુ વે.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે તો જ્યારે આપણે વાત કરીએ છીએ લાઈફની, ભાઈ જિંદગી એક રમત છે, નક્કી તમારે કરવાનું છે કે ભાઈ તમારે ખેલાડી બનવાનું છે કે પછી કોઈના હાથનું એક રમકડું બનવાનું છે. લાઈફ એક રમત છે, હવે ડિસાઈડ તમારે કરવાનું છે કે ભાઈ તમારે ખેલાડી બનવાનું છે કે રમકડું. તો ચાલો આપણે પણ ગુજરાતી ગીતોની મજા માણતા આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ અને સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. ભાઈ ઓચિંતું કોઈ જ્યારે લાઈફમાં આવી જાય છે સડનલી, ક્યારે આવીને ક્યારે ચાલ્યું જાય છે તે પણ આપણને નથી ખબર પડતી. તો ચાલો સુંદર મજાનું ગીત એન્જોય કરીએ તમારા માટે.

અત્યારે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયો નીકળવામાં 10:30 થઈ ગઈ છે. તો ભાઈ આપણે વાત કરીએ તો શ્રાદ્ધ એટલે કે પિતરપાક ચાલી રહ્યા છે, શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા છે. ને ભાઈ કહેવાય ને કે 16 શ્રાદ્ધ 9 નોરતાર, એટલે આપણે તો ભાઈ ગુજરાતીમાં અને ગુજરાતમાં તો ભાઈ જેવા શ્રાદ્ધ પચે છે ને તેવી ભાઈ નવરાત્રિની વેઇટ કરે છે કે નવરાત્રા ક્યારે આવે ને ભાઈ ગરબા સ્ટાર્ટ થાય છે. તો ચાલો એવું જ એક સુંદર મજાનો આપણે એક ગરબો લઈ લઈએ. ભાઈ ગુજરાતી મેશઅપમાંથી લેવામાં આવેલો ભાઈ નવરાત્રિનો પર્વ પણ નજદીક આવી રહ્યો છે. શ્રાદ્ધ જેવો પતે છે તેવો ખાલી આપણે તો વેઇટ કરે છે કે નવરાત્રા ક્યારે સ્ટાર્ટ થાય ને ગરબા રમે. તો ચાલો એક સુંદર મજાનો ગરબો લઈ લઈએ ભાઈ તમારા માટે.

ભાઈ તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. ને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું ભાઈ અર્પણ માળીના અવાજમાં લેવામાં આવેલું. ફરીથી મળીશું બપોરના 2:45 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાના આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.